0: મીઝા એવી જગ્યા કે ખુબ કીચડ દલદલ નહીં હોય તો આપણે ખરપતવાર કાઢવાનું કામ કરી શકું. જરૂરી આપણે ફસલ છોટી હોય અગર આસપાસ ખરપતવાર થઈ જાય તો એને સમય ઉપર નહીં કાઢો, એ આપણે ફસલનું હે પોષણ એ લઈ લો ને એનાથી આપણે જે ફસલ હોય એની અચ્છી વૃદ્ધિ નહીં થાય. એટલે અગર આપણે પૌધું એ તીસ દાડાઓથી થઈ ગયું હોય તો આસપાસની જે ખરપતવાર હે એ આપણે લઈને કાઢી નાખવી જોઈએ. જ્યાં તક હોય કોશિશ કરવી જોઈએ કે આપણે હાથથી ખરપતવાર એ કાઢી નાખવાને. અગર સમય ઉપર આપણે નહીં કાઢવા તો ખૂબ બળી થઈ જવા તો એનાથી આપણે ફસલ બી પ્રભાવિત થાયગા ને એના બાદ આપણને રાસાયણિક દવાઈઓનો ઉપયોગ બી કરવો પડેગા અને ખરપતવારને નષ્ટ કરવા બદલે. એટલે છોટી હોય તો આપણે કાઢી નાખવા ઠીક રહે ને જે પૌધો ઓછું બળું થઈ જાય એના બાદ તો આપણે આપી ખરપતવાર વધારે પનપવા નહીં દેગા. હોય ક્યારે આપણે આવડે કરી લેવો કૃષિમાં. બીજું આપણે આવડે આ સમયની ખેતી સાથે સાથે પશુપાલનનો બી કાર્ય કરવા. ખેતી અને પશુપાલન ને એકબીજાના પૂરક વ્યવસાય હાથે હાથે ચાલે ને એનાથી બે ને ફાયદો હોય. કેમકે ખેતીથી જે ઉત્પાદ પ્રાપ્ત થાય એ આપણે પશુચારણ રૂપનો ઉપયોગ કરી શકો. જેમ કે આપણે સોયાબીનની ઘાસ છે મક્કાની હે યા ફેર જે આપણો અનાજ થાય એની ખલી વગેરેને આપણે પશુચારણ રૂપનો ઉપયોગ કરી લો. એમ બે આપણે દીગર કવડી હે મક્કા આપણે પહેરી હે અને મક્કાની જે ઘાસ રહે એ પશુઓ ભલે ખૂબ પૌષ્ટિક રહે અને દૂધરો પશુઓ ભલે તો ખૂબ અચ્છી રહે. એના પ્રકાર જે પશુ હે એનાથી જે આપણને ગૌમૂત્ર હે ગોબર હે એને પ્રાપ્ત થાય એનાથી આપણને અચ્છો સો દેશી ખાદ હે બનાવી શકો અને એનાથી એ ખાતર આપણે ખેતરમાં મેળવાથી આપણે ફસલો બી અચ્છી થાયગા. જૈવિક ખાતનો ઉપયોગ કરવા ફસલો અચ્છી થાયગા સાથે સાથે ફસલની ગુણવત્તા બી અચ્છી રહેગા ને આપણે સ્વાસ્થ્ય બદલે બી અચ્છી રહેગા. વર્તમાન સમયમાં બધા રાસાયણિક પદાર્થોને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યો એનાથી ફસલની માત્રામાં બળતરી થઈ રહી પરંતુ કે આપણું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ રહ્યો ને એનાથી ઘણી બીમારીઓ થઈ રહી. તો આની સીઝ ઉપર આપણને વિશેષ ધ્યાન દેવું પડેગા ને આપણે જૈવિક ખેતી કરવાનું ખુબ જરૂરી હે. કેમ કે આપણે અગર જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવા દેશી ખાતરનો પ્રયોગ કરવા તો આપણે ફસલ અચ્છી થાય હાથે હાથે આપણે સ્વાસ્થ્ય બી એનાથી સુધાર થાયગા અને હોય ફસલ આપણને ખાવાથી બીમારી કમ થાયગા. પહેલે જે બધા જેમ રસાયણનો પ્રયોગ નહીં હતો તે જે ફસલ થતી એનો ઉપયોગ કરવાથી કે લોકોનું સ્વાસ્થ્ય અચ્છો રહેતો. દેખી રહ્યો કે જેમ દવાઈઓ મેં પ્રયોગ વધારે થઈ રહ્યો હોય જેટલી આપણે વિજ્ઞાન તરક્કી કરી હે નવી નવી ચીજનો આવિષ્કાર કર્યો હોય અને રાસાયણિક પદાર્થ બનાવ્યા હોય એનું નુકસાન અહીં આપણે સ્વાસ્થ્ય ઉપર પડી રહ્યો. એટલે હોણી ચીજોથી દૂર રહેવું આપણે ખેતીવાડી કરવા તો એમને પૂર્ણ રૂપથી ધ્યાન રાખવું હોય. એમને મોટે ખરપતવાર બી થઈ ગયો તેને કોશિશ કરીએ કે હાથથી મશીન દ્વારા આપણે એની ખરપતવારને ઉખાડી લો યા નષ્ટ કરી દો. બીજા ખુબ માત્રામાં બળેગા તો રાસાયણિક દવાઈનો પ્રયોગ કરવો જ પડેગા. એટલે જે ખેતીવાડીમાં આપણે આ કામ આપણે વિશેષ રૂપથી કરી દેવું હોય એના બાદ આપણે પશુધન રાખો એનું વિશેષ ધ્યાન રાખવું હોય. એના અલાવા જે પશુને બાંધવાનો વાળો હોય એની સાફ સફાઈનું ઉચિત ધ્યાન રાખવું હોય. એના સાથે સાથે જે પશુને આપણને ચારો યા વાટો મળી રહ્યો એની સાફ સફાઈનું બી ધ્યાન રાખવું હોય. અચ્છી તરફથી એ દેખી લેવું હોય કે એને જે ચારો મળ્યો યા પલારીને જે વાટો મળ્યો એમને કોઈ જીવ જંતુ નહીં પડેલો હો કઈ નોકેલી સીઝ નહીં હો બીજું વાળામાં કોઈ જીવ જંતુ ના હો એ બી ધ્યાન રાખવું હોય. હાથે હાથે એને જે બાંધવાની જગ્યા હોય સુખી હો વધારે ગીલી નહીં હો એની સાફ સફાઈનું એ ધ્યાન રાખવું હોય. સોરા ઉપર આપણે વાતે તો ઘણી કરી વાતે આજે કરી હતી પર આજે સોરાનો સમય પૂરો થઈ ગયો. શાસ્ત્રી તરીને જ્ઞાન રામ રામ રામ રામ.
1: श्रोताओं अभी आपने सुना खेती की बात कार्यक्रम. ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है. अपेश है लोक संगीत गंजाम व साथियों के स्वर में.

0: થઈ શકે. એટલે આપણે કીટ નિયમિતથી સાવધાની રૂપ રાખવી બી જરૂરી છે. કોઈ સબ્જી વગેરેનું બી કઈ ખરાબ થઈ રહી હતી કીઓ તો એક ફળ તોડીને અલગ કરતા, કે એક ફળ ખરાબ હો તો પૂરું ખેતરમાં બી એ કીડા વગેરે લાગી શકે, કીટ લાગી શકે, તો એ બી સમસ્યા આવી શકે. તો એની વાતોનું આપણને ખાસ કરીને ધ્યાન રાખવું જરૂરી છે. ને ભાઈ બહેનો દેખો, આની વાત આપણે આગળ બી કરા, પણ વાતચીતને હાથે આ ગીત ભજન બી થઈ જાય તો એક આનંદ જ આવી જાય. તો પહેલા એક આ સંદેશ બી આવી પડે, એક અચ્છું શું ગીત ભજન હમણાં, ને પછી આગળ વાત કરા.
1: પ્રત્યેક મંગલવાર, ગુરૂવાર ઓર શનિવાર કો શામ 7 બજે સુનિએ કિસાન વાણી, પ્રાયોજક કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
2: દોસ્તો, આકાશવાણી બાંસવાડા કા FM માહી ચેનલ સુનને કે લીએ અબ આપકો કહીં જાને કી દરકાર નહીં, દુનિયા કે કિસી ભી કોને મેં સુન સકતે હો આકાશવાણી બાંસવાડા કા અપના FM માહી ચેનલ. આપકો કરના બસ ઇતના સા હૈ, અપને મોબાઈલ ફોન મેં પ્લે સ્ટોર મેં જાઈએ, ટાઈપ કીજીએ ન્યૂઝ ઓન AIR બિના કિસી સ્પેસ કે, NEWSONAIR न्यूज़ में AIR आप जैसे ही टाइप करेंगे, यही है वो ऐप जिसके जरिए आप सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का माही चैनल. याद रखिएगा, प्ले स्टोर में जाकर आपको सर्च करना है न्यूज़ ऑन AIR. हमें रहेगा आपके फीडबैक का इंतजार. नमस्कार.
1: प्रत्येक मंगलवार, गुरुवार और शनिवार को शाम 7 बजे सुनिए किसान वाणी, प्रायोजक कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार.

0: દેખો કિસાનભાઈ અને બહેના વાતચીતને હાથે આપણે આ ગીત ભજન બી સાંભળ્યું ને પાછો આપણે ખેતીવાડીને કામને વાતે બી કરે કે ભાઈ દેખો કામકાજ બી કરવું પડે હર તરફ દેખીને આપણે તેરા ખેતી કરવા વાળા કિસાન ભાઈ અને બહેને તો હંમેશા આપણે આના કાર્યક્રમે નવી જાણકારી બી લાવવા વાતચીત બી કરવા ને કહીએ ભાઈને આપણે કહીએ કે ભાઈ આ કયા તરીકેથી કરે તો એની બી આપણે જાણકારી લાવ તો આપણને ધ્યાનમાં આવી જાય કે ના ભાઈ આ ભાઈ આમ કરી રહ્યો તો હું બી કરી શકું તો આપણે એકબીજાથી જ્ઞાન લંગા વંટાયગા તો આપણે લઈ શકુંગા તો બળિયા રહેગા તો ખાસ આજે આ કિસાનભાઈથી વાત થઈ હતી કમજીભાઈથી જે ભીંડીની ખેતી વગેરે કરી રહી તે કયા તરીકેથી કરી રહી તો પહેલા આપણે એની વાત સાંભળો ને પછી આગળી વાત કરો
1: રામ રામ
2: રામ રામ
1: હું કામકાજ કરી
2: ખાસ ખેતી નું કામ કરી રહ્યો વધારે
1: અચ્છા તો ખેતી માં આજકાલ હું પહેરી રાખ્યું તમે
2: ખેતી માં અમે અનાજ વાળી બી કરી રાખી એના હાથે હાથે સબ્જી બી ઉગાડી મીધી
1: અચ્છા તો સબ્જી મેં હું સબ્જી કરી રાખી
2: સબ્જી મેં અમે

0: ભીંડી લગાડી રાખીએ.
1: અચ્છા, તો આજે તમે પણ અમે આવ્યા ભીંડીની ખેતી તમે કયા તરીકે કરીને તમે એનો ઉપયોગ કયા તરીકે કરીને તમને શું ફાયદા છે, તો એને બદલે તમારા પાસે આવ્યા તમે ભીંડીની ખેતી કરો તો એ કયા તરીકે કરો, તો એની બારે તમે બતાવો કે એની ભીંડી કરવી હો.
0: ભીંડી આમ ઉગાડવા બદલે ગરમ જલવાયુ બઢિયા રે, એટલે એ ગરમ જલવાયુ વન ટાઈમ મેં આમ ખેતર તૈયાર કરીને ભીંડી નો બીજ
1: ઉગાડ. કોઈ કિસ્મત વગેરે ઉગાડ તો તમે કયું બીજ કામ મેલો?
0: ભીંડી નો કિસ્મત ખુબ મળે પણ નહીં લાવી શકો. અમારે ક્યારે તૈયાર દેશી ભીંડી.
1: અચ્છા, દેશી ભીંડી કરો
0: તો એનો બીજ પાસો ઉગાડીને તૈયાર કરો, સીધ ઓળ થકી ઓરવાનું કામ કરો.
1: અચ્છા, તો ઓરવાનું તરીકો?
0: અમુ ભીંડી બદલે પહેલથી ખેતર તૈયાર કરી મીંડી તો બાકીની ગરમી ને ઉનાવાનું.
1: અચ્છા,
0: પછી એને ખાતર હાતર સબ અકુડાળો દડી અકુડાળા સાથે સાથે અમારા વર્મી કમ્પોસ્ટ ખાતર બી તૈયાર કરી રહ્યા. એ વર્મી કમ્પોસ્ટ ખાતર બી અને ખેતર ને આખી ને મતલબ મલાવી દીધું, અને મલાવીને પછી ખેતર તૈયાર કરી મીંડી દઉં. એને બાદ બરસાત નું પાણી પડ્યું, આને પાણી ના હિસાબે અમે ભીંડી ઓરવાનું કામ કીધું. કમસે કમ વીઘો બે વીઘા અમે ઇતરું ઓરીએ, એટલે કમસે કમ એક એક ફૂટ ફૂટ સીટે સીટે એક એક ભીંડી ઉગી રહી, બઢિયા ઉગી રહી. નિરાઈ ગુડાઈ બી કરતા જઈ રહી.
1: અચ્છા, નિરાઈ ગુડાઈ કેટલા ટાઈમ માં આપણે કરવી જરૂરી?
0: અમારે આભાર મૂકી બરસાત નો ટાઈમ, એટલે પાણી પડીએ ત્યારે સારો વધારે ઉગે, સારો વધારે ઉગે એટલે એને કપા એ લગાડતો કે બી સારો ફેર ઉગી જાય, એને લેનવો બી પડે, એટલે વો લેનવાનું કામ બી કરી રહ્યા. અભાર
1: લેંદાઈ વગેરે બી કરવી જરૂરી?
0: લેંદાઈ કરો તારે ને તે મતલબ મોટો નહીં થાય કઈ પણ.
1: તો સિંચાઈ વગેરે ને બી કઈ સુવિધા હોગા નહીં?
0: સિંચાઈ ને મતલબ બરસાત વાળા તે પાણી નહીં પડી રહીએ તો વળા હિસાબ થી ખેતર ને પાણી ની જરૂર, ભીંડી ફૂકાઈ રહી તો એનું આમ પાણી પવન કરો, બરસાત નું પાણી અનુસાર મોટી થઈ ગયા.
1: અચ્છા, અને કીટ વગેરે બી કોઈ લાગવાની સંભાવના હોગા? લાગે તો તમે એનો હરતે બસાવ વગેરે કરો.
0: ભીંડી મેં મતલબ કીટ ને આ જનરો જ્યાદા લાગે જે તરીકા બતાડ્યા એ કામ મેં લઈ રહ્યા. નીમ નો પેસ્ટ બનાવીને બી છીડકાવવાનું ભીંડી માટે કરી રહ્યા.
1: અચ્છા, તો કેટલો ટાઈમ ને આપણે ભીંડી ફસલ થઈ જાય તમે એનો છિડકાવ કરી શકો?
0: ભીંડી ઉગતે થકી છે મતલબ એનો નીમ નો પેસ્ટ હતો સાટો, એના હાથે હાથે પછી આમ 10 પાણી કરીને દવાઈ બનાવી બી સારી આ 100 દાડા સાટી રહી.
1: અચ્છા, 10 પાણી એટલે આ બી દેશી દવાઈ?
0: હા, એ બી દેશી દવાઈ.
1: એ હાને થકી બને
0: જંગલી જે પોદા છે 10 પ્રકારના, રતનજો છે, લીમડો હે, ધતુરો હે, આકડીયો હે, સીતાફળ હે, એક દંડા થોર કરીને.
1: અચ્છા,
0: ને પપીતા હે, અરંડો હે, આનો અલગ અલગ માત્રા મેં સબન પાનડ લઈએ.
1: અચ્છા, સબન પાનસ લો?
0: પાનસ
1: એ લીલા કે હુકા કોઈ બી સાલી?
0: ના, અમારે લીલા ચાલે,
1: લીલા પાનસ.
0: લીલા પાનસ જે સાલે?
1: અચ્છા, તો આને સબન એટલે બી હું કરતા છે પાનન
0: મતલબ લીમડા નું પાન અમુક 5 કિલો લીએ.
1: અચ્છા,
0: એનું બઢિયા કૂટીને બારીક રસ નીકળાય એવું બનાવી હર પોદા થકી 2-2 કિલો.
1: અચ્છા, જે બીજે સબ નામ લીધા પાનન એ સબ 2-2 કિલો?
0: 2-2 કિલો.
1: ને પેલો લીમડા નો વધારે છે?
0: લીમડા તો 5 કિલો.
1: અચ્છા, તો એને સબને આ ભેગું કરીને
0: પાણી મેં એક મતલબ કમસે કમ 500 લિટર નો ડ્રમ રાખો.
1: અચ્છા,
0: તો વણા મેં પાણી ભરીને પછી એને એ દળી ગયા. એ દળવા બાદ ફેરે આણાને આમ કિલા બેક ગોબર બી દેશી ગાય નો
1: એને ભેગો કરો.
0: એને ભેગો કરો તો આમ મતલબ હળી બઢિયા હળી જાય ગાય, કમસે કમ 8-10 દાડ બાદ પછી તૈયાર થઈ જાય. મારે તો રસ કાઢીને પછી 15 લિટર વાળો પંપ રહે, વણા મેં 1.5 લિટર એ રસ મલાવીને ભીંડી માટે છિડકાવ કરો.
1: અચ્છા, તો પછી આજે ફસલ વગેરે કીટ વગેરે હોતી
0: કંટ્રોલ થઈ જાય?
1: કંટ્રોલ થઈ જાય,
0: મતલબ જ્યાદા કીટ લાગે.
1: અચ્છા, એ છોટી ફસલ થી આપણે હારંબાર કરવાથી ફસલ બળી થાય તો આપણે નુકસાન નહીં થાય?
0: નુકસાન નહીં થાય, ફસલ મતલબ બગડી નહીં જાય.
1: તો અમને જે ફળ વગેરે આપણે જે સબ્જી વગેરે એ કેટલા ટાઈમ માં તૈયાર થઈ જાય?
0: ભીંડી માટે અમારે કમસે કમ 2 મહિના માં ફળ બઢિયા લાગવા લાગી જાય.
1: અચ્છા, 2 મહિના માં તૈયાર થઈ જાય?
0: તૈયાર થઈ જાય. ટેમેટો માં તોડીએ કરે ઠીક ને, તો ફેર કઈડી બી થઈ જતી કામ માં ને આવે.
1: અચ્છા, તો એક વખત અમે તોડ દીધી હતી, બીજા વખત કેટલા ટાઈમ માં ફેર ફળ?
0: હા, 4 દાડા માં ફેર લાગી જાય, ફેર તોડાઈ જાય.
1: અચ્છા, 2-4 દાડા માં ફેર તૈયાર થઈ જાય, તો એ બરાબર તોડવી જરૂરી ને તો એ તોડવા થી કડક થઈ જાય?
0: કડક થઈ જાય, મતલબ અમુ એમ કરે વધારે રૂપી થી એક દાડો સુધી ને એક દાડા અમે તોડી રહીએ.
1: એટલે તમારે રોજ ની એક દાડો એક દાડો સુધી ને એક દાડો તોડવી શકવાનું, તો આનો ઉપયોગ તમે કયા કામ મેં કરો?
0: પેલા ઘેરે બી ખાવાનું કામ મેં લઈએ, હાથે હાથે બજાર મેં વેચવા હારું બી મંડી મેં તોડી આવી રહી.
1: અચ્છા, એટલે તમારે ઘર માં તો ઉપયોગ લો ખાવાના મેં?
0: હા, ઘર માં ઉપયોગ મેં લઈ રહી.
1: કેમ કે આપડે આટલી મહેનત કરી પછી આપડે ખુદ નહી ખાવા દઈએ, શું કામ?
0: હા, એ કઈ કામ નહીં, આમ પેલે ઘેર મેં લઈએ ખાવા બદલે બાદ પછી બજાર હારું.
1: તો તમારે ભીંડી ની ખેતી

0: ના ફાયદા હે
1: ભિંડી નો અમારે મતલબ જેમ માટે બજાર ને જાય વેચાઈ ગઈ પૈસા ખેતર બદલે કામ બદલે મળી જાય એટલે ઈ ભિંડી નો પૈસો હે ટાઈમ ટુ ટાઈમ માટે મળી જાય થોડા થોડા અમારે ત્રીજો ધંધો કરવા બી કામ ને આવી જાય પૈસા
0: એટલે રોજ વાર એક દાણો છોડી ને તમે તોડીને લાવો અને વેચી આવો તો એ પૈસા આપડે રોજ વાર કામ ને લાગી શકે
1: હા ત્રીજો બીજ લાવવા ઈ લાવવા દાણો બદલે કામ ને લાગી જાય
0: તમે આટલી બધી વાત કરી પર એના હાથે તમે અમારા કિસાન ભાઈ બહેને આપણે આ કાર્યક્રમ સાંભળી રહે એમને તમે શું કેવું છે કે તમે ભીંડી ની ખેતી આને તરીકે કરી રહ્યો છો તમને આટલો ફાયદો હોય તો કિસાન ભાઈ કયા તરીકે થી કરે તો એમને બી ફાયદો થઈ શકે
1: કિશન ભાઈ એમ કેવું છે ભીંડી હે ઉગાડ ટેમે ટેમે તે પાછો પૈસા આપણને મળી જાય કરેગા એટલે ગરમી વાળી ભીંડી બી ઉગાડો જે વરસાદ વાળી બી ભીંડી ઉગાડો
0: તમે આટલી બઢિયા જાણકારી આપી એને બદલે તમને ઘણો ઘણો ધન્યવાદ
1: ધન્યવાદ
2: પ્રસાર ભારતી કે પાસ હૈ ભારતીય સંસ્કૃતિ કી અનમોલ ધરોહર ઇસમે શામિલ હૈ શાસ્ત્રીય સંગીત નૃત્ય સાહિત્ય नाट्य विधाएं धारावाहिक वृत्त चित्र और अन्य दुर्लभ रिकॉर्डिंग और अब आप आकाशवाणी और दूरदर्शन के खजाने की डीवीडीज और सीडीज हासिल कर सकते हैं भारत में अपने संग्रह के लिए प्रसार भारती के कार्यक्रमों का खजाना अगर है आपको पाना तो लॉग ऑन कीजिए www.prasarbharatiarchives.co.in याद रहे www.prasarbharatiarchives.co.in
3: प्रत्येक मंगलवार गुरुवार और शनिवार को शाम 7 बजे सुनिए किसान वाणी प्रायोजक कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार
0: દેખો કિસાન ભાઈ બહેને આ કંજીભાઈ કેટલી બઢિયા જાણકારી આપી ભીંડીની ખેતીના બારામાં આપણે કહી શકીએ કે દેખો ખેતીવાડીના હાથે આપણે શાકસબ્જી વગેરે ભી કરદંગા તે એક અચ્છી આજીવિકા આમદની બની દેખા ને જે રોજના કામ એ થઈ શકે એના હાથે આટલા સંદેશ ભી સાંભળ્યો ને પાછા આપણે વાત કરો કે દેખો ખેતીવાડી ને હાથે આપણે પશુધન તો ખેતીવાડી પશુધન બે જોડ્યા તા કહી તો આપણે એ કહી શક્યા કે ભાઈ ખેતીવાડી તો કરી શકો તકા હા તો નાનો મોટો કોઈ બી ઉદ્યોગ વગેરે ખોલીને આપણે આજીવિકા બનાવી શકો શાકસબ્જી વગેરે હાથે આપણે મુરગી પાલન હે બકરી પાલન હે મછલી પાલન કરો ગાય ભેંસ પાલન કરો તો એમ કે એ બી જે રોજના કામ હોય આપણે કરી શકો તો આજે આપણે ખાસ કરો કે મુરગી પાલન એક અચ્છો વ્યવસાય હે કેમ કે એમની જગા બી વધારે ના જોતી કમ જગામાં બી આપણે એક આજીવિકા બનાવવું છે તો ભાઈ બનાવી શકીએ કેમકે દેખો કોઈ બી કામકાજ કરવા બદલે આપણે સરકારની ઘણી યોજના ચાલી રહી તેનો બી આપણે લાભ ઉઠાવી શકો ને આપણે કોઈ બી કામ કરી શકો તો આ મુરગી પાલન શરૂ કરવા બદલે સૌથી પહેલે સહી નસ્લનું આપણે ચયન કરવું જરૂરી હે કે ભાઈ આ કઈ મુરગી પાલન આપણે કરવોગા તો અચ્છું રહેગા હું હે એના હાથે હાથે એનો હવાદાર શેડ ને એનું ઉચિત ટીકાકરણ સંતુલિત ખાવા પીવાની પ્રબંધ હર તરફ કે આપણે વિશ્વાસની સ્ત્રોતિકી ને સ્વસ્થ ચૂજે જે નાના લાવીને ને એને નિયમિત દેખભાલ કરવી જરૂરી હે તો એ કામકાજ થઈ શકેગા એના હાથે આપણે સહી નસ્લનું ચુનાવ કરવું જરૂરી હે આપણે વાત કરી છે કે કોઈ બી આપણે પશુધન લાવી રહ્યા કાંઈ બી લાવી રહ્યા પણ એને નસ્લ બી દેખવી જરૂરી હે જેમ આપણે ખાતર બીજ લાવી રહ્યા બીજ આપણે પહેરવાનું તે બીજ અચ્છું કિસ્મન હોવું જોઈએ એમને નસ્લ બી અચ્છી હોવી જોઈએ તો દેશી નસ્લની બી વાત કરે તો સોનાલી હે કડકનાથ હે આપણે આ ગામ વિસ્તારમાં તે કમ લાગત મેં વધારે મુનાફો આલવા વાળી હે તો એ ભાઈ લાવવું ચાહે તો લાવીને આપણે આ કામ કરી શકીએ બીજું આપણે શેડની લાઈનને રહેવા કરવાની બી વાત કરો તો એની દિશાનું બી ધ્યાન રાખવું કે શેડની લંબાઈ હંમેશા પૂર્વ થી પશ્ચિમ દિશામાં રાખવી જરૂરી હે એની ઊંચાઈની વાત કરો તો શેડની વેસ્ટની ઊંચાઈ હે 12 થી 15 ફીટ ને સાઈટની વાત કરો તો 8 થી 10 ફીટ હોવી જરૂરી હે કેમકે ચૂજે વગેરે નહીં વધારે હકડે જગા રહેગા તો બિનમાં બી નુકસાન રહેગા એકબીજા થી જુડે તો કરેગા તો મતલબ ધીરે ધીરે નાના ચૂજે થકી મોટો મોટો બી થાય તો એને અનુસાર થોડો ખુલ્લામાં રહી શકે એવું બી આપણને એનું કામકાજ કરવું જરૂરી હે સુરક્ષાની બી વાત કરો તો હવાને આગમન બદલે ચારો તરફ જારી જરૂરી હે ને જારી ઉપર આપણે ગ્રીન નેટ બાંધંગા તાકી કોઈ શિકારી જાનવર થકી

બસાવ કરી શકે, કેમકે નાના મોટા ચીજ રહે તો આપણને એનું ધ્યાન રાખવું જરૂરી છે. ખાનપાનની વાત કરતા શરૂઆત મેં ચૂજાનું 8-0 થી 8 થી સ્ટાર્ટઅપ ફીટ જે આવે એનું ગુણનું પાણી બી આપવું જરૂરી છે. તો આપણે આ નાના મોટી વાત હે ને સારો વાત કરતા તો સારા મેં બી મક્કો બાજરા હરા સારાનું બી પોષણ બદલે બી ઉપયોગી રહે ને ખાસ એને સબ રાખવા બદલે આપણને જે ટીકાકરણ સ્વાસ્થ્યની દેખભાળ બી કરવી હે તો જે એનું ટીકાનું બી ધ્યાન રાખવું હોય સાફ સફાઈનું ધ્યાન રાખવું કેમકે ગંદકી નહીં રહે ગંદકી ના હાથે કોઈ બી રહે કે પશુધન હે કે કાંઈ બી હો તેને કોઈ તરહની બીમારી થઈ જાય એક બીમાર થાય તો સબ બીમાર થાય એમ આપણે પહેલા પૌધાની બી વાત કરીએ એમને આપણે હર તરફથી ધ્યાન રાખીને કામકાજ કરંગા તો બઢિયા રહેગા ને ભાઈ બી ને દેખાને વાતચીતને હાથે મારું મન થઈ રહ્યું કેમ નહીં કચ્છું શું ગીત ભજન હમરો ને પછી આગળ વાત કરા.